0: સ્ટાર્ટઅપ બે લગાવ્યા કે જેનો માધ્યમ શું અચ્છી ઓપત લે રહ્યા હે ઓર આપણે ઘરે સાથે આપણે ગાંવ રે સાથે જોડન આપણો કામ કરી રહ્યા હે
1: બિલકુલ પોલી હાઉસ જકો હે ઈ રે મહિને એક બહુ મોટો ઉદાહરણ હે એ બે દેખો કે હાઇડ્રોપોનિક જકી શાક સબ્જી હે ની ઉએ રે ચલન મે ભી બહુ તેજી આ રહી હે ઓર ખાસ તોર માતે હાઇડ્રોપોનિક જકી ખેતી હે મહારાષ્ટ્ર ગુજરાત રે મહિને જ્યાદા હોય લેકિન રાજસ્થાન મે ભી કઈ જકા હિંમતી કિસાન હે વે ઈ રો પ્રયાસ કર્યો ઓર ઓનલાઈન જકો જાણકારી હે બે લે और छोटा छोटा समूह बनान इन तरह का प्रयास कर रही है कि किकर आपा अपनी अर्थव्यवस्था ने किसान री अर्थव्यवस्था मजबूत हुई जनाई देश री अर्थव्यवस्था मजबूत हुई और जिन दिन आपा आ क्यों लाग जा का अपना किसान जकन कने पैसा टकारी कोई कमी को नहीं वे औकर सके नौ कर सके तो उन दिन देख लीजिए कि भारत दुनिया री सब मोटी ताकत
0: बन जाला। और गुरिंदर भाई मैं तो आजकल कई जगह वो भी पढ़ो के जिकी एक्सक्लूसिवली कश्मीर में पैदा होती पहाड़ी इलाका मायने बर्फीला इलाका मायने पैदा होती बा केसर भी अटे आज पैदा।
2: Don't like.

0: OG. મેં ઓછી હેન ક્યાં પગા ઓછી અમાર તો કોઈ અટી ફિરે કોઈ અટી ફિરે કોઈ બીજ લાવતા ફિરે કોઈ આપડે હેલી ઉપાડ કરે કાંટો પાડ કરે હેંગ કરી હે મારે ખેત મેં બે હા ટોલી ખાદ પડ્યું હેજુર છું
1: તો હા ટોલી હેજુર છું પડ્યો
0: વિકેટ નિયાળી કો મળ્યું
1: તો
0: દેખો ભાઈ મેં કોઈ રહે તો જાંદર કે હાથ હાલ બિકરા દો તો હું
1: હજી ઉર્જો પડ્યો હાલ જ
0: તો તવી અકડાડી હે કોઈ બિકે ભાઈ વે કોઈ પાંચ સાત મહિને વે તો લિયા ઓન ભાઈ થોડો બિકરા દો ઓર કો હોય જો પૈડા દે દે મારે
1: બાવા નબલો બાતો કાલ એક મેં કહું કે નહીં જો લે ના હો તો હર બિકે રહો ખાત હું ના
0: અરે આટે કહું હે છોરા ઘણી હારે ભાઈ પણ અમે ડીલર ફૂંક દે ને કોઈ તો કે ઠેઠ ગંબઈ જાવે ને કોઈ ગોવા જાવે ને
1: ઓ થોડ
0: પડતો ખાવતો કોણ જા
1: હા કોણ જાય બાત તો સાચી એને
0: ગોવા દેખ્યું હું
1: દેખ્યું ગોવા તારે
0: ગયો ગોવા દોર
1: સમુદ્ર ને હેંગ
0: દેખ્યું પાસે દેખો આમ થઈ કોઈ મોટી આર હજુ થઈ જાય છું કે નહીં કે દ્વારકા જીજા
1: ગાડકી
0: પકડ પછી પણજી ગયો બાસ્કો ગયો મારે હેંગ બે કહું કે
1: સબ ફિરડા
0: સમુદ્ર કિનારા જદ કહું અરે ભાઈ કઈ બરફ પહેલા
1: તો જણ થોડે તો નવલો બાબે જા
0: ફોજ ઝઘડો ચલતો
1: ગોવા મેં
0: હા ગોવા મત કો પુર્તગાલી હાકુણ
1: હા પુર્તગાલી રાજ કરતા તો
0: કબજો હોજ બધી બાત
1: ઓ બાત તો થે હાચી કઈ નવલબ્બા મેં અખબાર માં પડ્યો હો કે આજ ગોવા રો જોકો હે કે ક્રાંતિ દિવસ ઓર આજ તારીખ મે જોકો હે ની કે ભાઈ ગોવા 18 જૂન હે ની આજ તો આજ તારીખ મે ગોવા રો ક્રાંતિ દિવસ મનાઈ જે કરે
0: અરે હે ભાઈ બો તો કે ની કે તું બે મોડા ઘણા ગયા
1: હા
0: આ રટે બે કે કયો કે કાજુ ઘણાઈ વે આ કેઈ રે કેઈ થોક વે હું તો એક એક કે ની ગાવડા દેખ્યા
1: આઝાદી નેતા હની કે ભાઈ જ્યાં રામ મનોહરજી લોહિયા હા ને ઓર બી દૂજા જો નેતા હની અને પુર્તગાલી આપણ અંગ્રેજો રાજ હોન બે અત્યાચાર ને જુલમ કરતા યુર જ્યુ ગોવાર મેં પુર્તગાલી રાજ હોત બે બી એડા જુલમ કરતા ને બે બી લોકો માં અત્યાચાર કરતા
0: ભાઈ વિદેશી હારે
1: હા
0: પણ સેવટ ક્યાં દેશ મેં 1947 માં આઝાદી મળી 1857 નું હરું હોય
1: હા
0: મુબારકબાદ તેજુજી વાળો ગીત ભાઈ તો કે નહી કે કે નહી હરજીસિંહ ગીત હે તેજુજી હજુ મોતિયારી કે ભાઈ તાકત રૂપ મે જદ કે ભાઈ ભાઈ આળ કર્યો થઈ આળ મત કરો
1: અર
0: પછ છેવટે હજુ કે નહી કે ભાઈ
1: આળ નહીં કરો નવલો બાપ પૂરું હુણાવું તો ને
0: હા પૂરું હુણાવી દે ભાઈ
1: લો પૂરું હુણાવું.